0: હા, ગુડ મોર્નિંગ. જો બહુ લાંબા સમય સુધી બિલ્ડિંગનું મેન્ટેનન્સ કરવામાં ના આવે તો શું થાય? તો કે બિલ્ડિંગની અંદર તિરાડો આવી જાય, પ્લાસ્ટર ખરી પડે. મેન્ટેન તો કરાવવું પડે કે નહીં? તમે જ્યાં પણ રહેતા હશો, ઘરમાં કે બિલ્ડિંગમાં, રેગ્યુલર ઇન્ટરવલ્સના ઉપર તમારું મકાન મેન્ટેનન્સ માંગે. હવે આવું જ મેન્ટેનન્સ છે ને સંબંધો પણ માંગતા હોય. સંબંધો બન્યા તો હોય, પણ એ બનાવ્યા પછી તમે જો મેન્ટેન કરવાનું ભૂલી જાઓ તો એ સંબંધોમાં પણ તિરાડો આવી જતી હોય છે. અને એ તિરાડોને પૂરવા માટે કોઈ જ સિમેન્ટ અવેલેબલ નથી હોતું, કોઈ જ એવું મટીરિયલ નથી કે એકવાર જો સંબંધમાં તિરાડ આવી જાય પછી એને એક્ઝેક્ટ એઝ ઇટ ઇઝ પહેલા જ જેવું કરી દે. એવું પોસિબલ જ નથી ને. હવે પ્રશ્ન અહીંયા એવું બધાય કે કૃતાર્થ, તે વાત તો કરી દીધી કે ચલો સંબંધોને મેન્ટેન કરવા પડે. હા, ચલ કરીશું, પણ કેવી રીતે? આનો રસ્તો શું? તો કહું છું ને, સંબંધોને મેન્ટેન કરવા હોય, એને સાચવીને રાખવા હોય, તો એક રીત છે સ્પર્શ. આપણે એકબીજાને અડવાનું ભૂલી ગયા છે, પ્રેમથી વાલથી એકબીજાનો હાથ પકડવાનું ભૂલી ગયા છીએ. કોઈને એવું પૂછવું, કોઈને એવું કહેવું કે અરે તું શું કામ ચિંતા કરે છે, હું બેઠો છું ને, હસ તો ખરો જરા. કોઈ પણ પ્રોબ્લેમ કેમ ના હોય, જ્યાં સુધી હું બેઠો છું ને ત્યાં સુધી તારે ચિંતા કરવાની જરૂર નથી. આવું કીધું છે તમે ક્યારેય કોઈને પણ, કોઈ નજીકના વ્યક્તિને? આ છે સંબંધોનું મેન્ટેનન્સ. વગર કારણે કોઈને કશીક વસ્તુ ગિફ્ટ કરી દેવી, એ છે સંબંધોનું મેન્ટેનન્સ. વિધાઉટ ઓકેઝન, ભલે ને બર્થડે ના હોય, એનિવર્સરી ના હોય, છતાંય આતરે દિવસે કોઈને ફોન કરીને એવું પૂછું કે ભાઈ તું ફોન નહીં કરતો યાર, લે મેં તને સામેથી કર્યો. લેટ્સ બી ઇન કોન્ટેક્ટ. આ છે સંબંધોનું મેન્ટેનન્સ. હોપફુલી આજના દિવસે તમારા મનમાં અને માનસમાં આ વાત ફરતી રહે ને તમે સમજો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: Worried about how your child will stay connected with their roots or maintain our traditions?
4: SKN Foundation has one of the longest running culture, values and Hindi language programs for students.
5: To enroll or know more, please visit sanatanvidyalaya.org or call 908-671-1344.
6: Enjoy your golden days with Kalyan Jewelers. Get up to 50% off on making charges. Visit Kalyan Jewelers at Oak Tree Road, Iselin, New Jersey. Conditions apply.
7: प्यारी ब्राइड्स, क्या ढूंढ रही हो अपना ड्रीम वेडिंग लहंगा? तो आ जाइए मिस इंडिया ब्राइडल स्टोर.
8: मिस इंडिया लाए है लेटेस्ट ब्राइडल लहंगाज, एक्सक्लूसिव रिसेप्शन और पार्टी वेयर ड्रेसेस एंड ग्रूम्स की शेरवानीज.
7: विजिट अस एट 79 मिडिलसेक्स एवेन्यू, इसलिन.
9: इस फ्रेंडशिप डे प्लान सिर्फ व्हाट्सएप ग्रुप तक मत रखो.
10: गेट रेडी फॉर दोस्ती स्पेशल जैमिंग नाइट 1.0. ज्योत्सना शर्मा एंड तरुण शर्मा ऑफ कल्टिवेट टैलेंट्स ब्रिंग यू एन अनफॉरगेटेबल इवनिंग विद लाइव बैंड एंड सिंगर्स, एन ओपन डांस फ्लोर एंड अ प्रीमियम 3-course डिनर, ऑल जस्ट फॉर $65. फ्राइडे ऑगस्ट 7th, 7 PM एट रॉयल अल्बर्ट्स पैलेस, फोर्ट्स. बुक नाउ, कॉल ज्योत्सना एट 732-997-2409.
9: विजिट कृष्णा ज्वेलर्स on Oak Tree Road for exclusive diamond jewelry.
10: They sell natural diamonds, best quality at the lowest prices.
9: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
11: Tera kya hoga, Kalia?
12: Sardar, maine aapka namak khaya, Sardar.
11: Ab, mirchi kha.
13: Radio Mirchi, it's hot.
14: It's 12:30 PM. Mirchi time check. RK Jewels. Get amazing deals on exquisite collection on wide range of flawless and stunning jewelry collection. RK Jewels. Best quality, best price.

0: ગઈકાલે સાંજે 7:30 વાગે મારા મોબાઈલના ઉપર એક નોટિફિકેશન આવી કે તમારો મોબાઈલ હવે અપડેટ થવા માટે તૈયાર છે. સોફ્ટવેર અપડેટ ઇઝ રેડી. તો પછી એના ઉપર ક્લિક કરો અને ડાઉનલોડ કરો અને પોતાના મોબાઈલને અપગ્રેડ કરી નાખો. મને એનાથી એક વિચાર આવ્યો કે આપણે ટેકનોલોજીમાં સતત અપડેટ થતા રહીએ છીએ, અપગ્રેડ થતા રહીએ છીએ. આપણને અપ ટુ ડેટ રહેવાનું ગમતું હોય છે. તો પછી આપણા મગજનું શું, આપણા ઇમોશન્સનું શું? એને પણ તો એક અપડેટ, એક સમય અંતરાળ ઉપર એક અપગ્રેડની જરૂર પડે કે પછી ના પડે? તો કે ઓબ્વિયસલી પડે જ ને. પ્રશ્ન અહીંયા એવો ઉભો થાય કે આપણે આપણા ઇમોશન્સનું અપડેટ કેવી રીતે કરવું, અપગ્રેડ કેવી રીતે થવું? આનું છે ને સોલ્યુશન ખાલી એક જ છે. એ સોલ્યુશન છે એકાંત. પોતાની જાતને આજના દિવસે એકાંત ગિફ્ટ કરવાનું ભૂલતા નહીં. આખી દુનિયાને સમય ફાળવતા આપણે પોતાને જ સમય આપવાનો ભૂલી જતા હોઈએ છીએ. અને સમય ક્યાંથી મળે? તો કે આખી દુનિયાને ના પાડીને. બીજા લોકોને ઓછી પ્રાયોરિટી અને પોતાને જો થોડીક વધારે પ્રાયોરિટી આપતા થશો તો તમારા મગજમાં પણ એક ટિંગ, એક નોટિફિકેશન આવશે કે આ એકાંતના કારણે હવે તમારા ઇમોશન્સ પણ અપગ્રેડ, અપડેટ થવા માટે તૈયાર છે. ડાઉનલોડ કરી લેજો. હોપફુલી તમને આજના દિવસે આ વાત સમજાય. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ.
1: Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.

0: યાર, તમને પણ એવું નથી લાગતું કે આપણે 5G ઇન્ટરનેટની દુનિયામાં અંતરનેટ ભૂલી ગયા છીએ? હા, ઇન્ટરનેટ જેવું એક અંતરનેટ પણ હોય. સવાલ જેટલી બહારની દુનિયાનો, ત્યાં ઇન્ટરનેટ કામ લાગે. સવાલ જેટલો અંતરમનનો, ત્યાં અંતરનેટ કામ લાગે. ગૂગલ કેવું છે કે આપણે કોઈ પણ પ્રશ્ન કેમ ના પૂછીએ, ગોળ ગોળ તો ગોળ ગોળ, પણ એક વખત જવાબ તો આપી જ દે, ને એમાંથી કરેક્ટ આન્સર થોડીક મહેનત કરો તો મળી જ જાય. તમારા અંતરમનનું જે ગૂગલ છે, એ 1000 times ગૂગલ કરતા પાવરફુલ છે. તમારા મનની અંદર જે પણ મૂંઝવણો ચાલી રહી છે, જે પણ પ્રશ્નો છે, ખાલી એક વખત શાંતિથી આંખ બંધ કરીને ખૂણો શોધીને બેસો અને એને પૂછો, ત્યાં જઈને સવાલ ટાઈપ કરો. આઈ ચેલેન્જ યુ, જવાબ મળશે જ મળશે. ઇન્ટરનેટની કેપેબિલિટી હમણાં 5G બેન્ડની છે. તમારા અંતરમનની કેપેબિલિટી 555G છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ. હોપફુલી વાત સમજ્યા હો તમે.
1: હેલો,
2: એડવોકેટ અતુલ થી વાત કરા દીજે સર.
1: બોલ રહા મત કોણ?
2: અતુલ મેરે માફ કરના, આપકો ડાયરેક્ટલી ફોન કર રહા હું, મેં પરેશાન હુઆ તો. સમીર બોલ રહા હું એડવોકેટ જી.
1: કિતને નંબર દિયા આપકો મેરા?
2: નંબર કે લિયે ક્ષમા ચાહતા હું સર, આપકે પૈર પકડતા હું. મેને આપકા નંબર એક જાન પહેચાન વાલે સે નિકલવાયા થા.
1: યે ક્યા કામ મે?
2: વકીલ સાહેબ, મેરી બીવી મેરે કો ધોકે દે રહી હૈ.
1: અચ્છા,
2: મેરી બીવી મેરી શાદી કો 7 સાલ હો ગયે, મેરે કો 7 સાલ સે કન્ટિન્યુઅસ ધોકે દે રહી હૈ.
1: મેરે ચેમ્બર માં આઈએ તો હમ જરા બેઠ કે બાત કરતે હૈ આપસે.
2: મેં આપકો થોડા સા બતાના ચાહ રહા હું. વકીલ સાહેબ, મેરી જાન કો બચાઓ, મેરે કો પિછલે હફતે ભી ધોકે દેતી હૈ, હમેશા
1: ધોકે. કિસ ટાઇપ કો ધોકે દેતી હૈ?
2: મેં વહી બતા રહા હું, દેખિયે, ચાહે મેરી પેન્ટ હો, ચાહે શર્ટ હો, ચાહે બનિયાન હો, ચાહે મેરા અંડરવિયર તક હો, વહી ધોકે દેતી હૈ. થક્યા ધોકે, ઇતના ધોકે દેતી હૈ યાર. વો તો ગંદા ભી નહીં થા અંડરવિયર, ઉસકો ભી ધોકે દે દિયા ઉસને.
1: કિસને નંબર દિયા આપકો યે ફાલતુ મજાક કરને?
2: એ દોસ્ત,
1: યે ફાલતુ મજાક, યે મજાક કે કર રહે હૈ?
2: મજાક કી બાત નહીં હૈ, વો ભી કી બાત નહીં હૈ, બેવકૂફ
1: બાત હૈ. બેવકૂફ નહીં
3: સર, બેવકૂફ નહીં, ઉસકો મુર્ગા કહેતે હૈ. અતુલ, મેં રેડિયો મિર્ચી સે નવેદ બોલ રહા હું. મેં નંબર દિયા થા, ઉન્હોને કહા થા કે આપકા મુર્ગા બના દે, આપકા મુર્ગા બના દિયા આપ રેડિયો મિર્ચી મેં.
2: આપ ભી ધોકે, યે દેખો ધોકે દે દિયા.
3: બુરા ના માને, હોલી હૈ, મેરે સાથ જરા પ્યાર સે બોલ દીજે.
1: કુકડો કો
4: મિર્ચી મુર્ગા નવેદ કે સાથ, ઓન્લી ઓન મિર્ચી. ઇટ્સ હોટ,
5: ઇટ્સ પટાક.
6: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
7: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
8: Honey, it's 11 p.m. our bedtime. Where are you?
9: I am not going to bed with you ever again.
8: But why? What did I do?
9: That bed is horrible. It's outdated and when we are on it, it creaks so loud ki sabko pata hai ki ghar pe kya chal raha hai.
8: Oh honey, those days are gone. I bought a new bedroom furniture set from J&M Furniture today.
9: Wow, you mean J&M Furniture on 175 Talmadge Road, Edison, New Jersey? The ones who carry stylish furniture from Alf Italia?
8: Yes, yes, yes, come soon. Honey!
9: Thank you, Janu. Let's make this a night to remember.
8: J&M Furniture, 175 Talmadge Road, Edison, New Jersey. Or shop online at jnmfurniture.com and have it delivered anywhere in the US. Your bedroom will never be the same again.
10: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
11: They sell natural diamonds, best quality at the lowest prices.
10: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
12: Tera kya hoga, Kalia?
13: Sardar, maine aapka namak khaya, Sardar.
12: Ab, mirchi kha.
14: Radio Mirchi, it's hot.

0: જવા દે ને યાર, હું ગમે તેટલો સારો કેમ ના બની જાઉં, હું લોકોને ગમતો જ નથી, ખબર છે? મારું ફ્રેન્ડ ગ્રુપ છે ને, જેમને હું બહુ જ ક્લોઝ ગણું છું મારા, એ લોકો મને બોલાવતા જ નથી. હું એ લોકો માટે કેટલું બધું કરું છું, કેટલા કોમ્પ્રોમાઇઝ કરું છું, પણ છતાંય એ લોકો મને પૂછતા જ નથી. પાર્ટી પણ એકલા એકલા કરી લે છે, પિક્ચર જોવા પણ એકલા એકલા જ જતા રહે છે. જો ને મને બોલાયો જ નહીં, બોતરેમાંય નથી બોલાવતા હોય તો. આ વાત મેં ઘણા બધા લોકોના મોઢે સાંભળી છે. આ પ્રોબ્લેમ ખૂબ ડીપ છે, ખૂબ ઊંડો છે. ભગવાન રામ એ ભલે ને આદર્શ હતા, પણ છતાંય એ બધાને ગમી નતા શક્યા. ગાંધીજી એમના વિચારો એ ગમે તેટલા કેમ ના સારા હોય, ગમે તેટલા ઉચ્ચ કોટીના કેમ ના ગણવામાં આવે, ગમે તેટલી સદીઓ સુધી શું કામ એમને ના યાદ કરવામાં આવે, પણ છતાંય એક વર્ગ તો એવો રહેવાનો જ કે જેમને ગાંધીજીના પ્રત્યે અણગમો હોય. તો હવે વિચારો, ગાંધીજી અને રામ આમના જો વિરોધ પક્ષવાળા લોકો ઊભા થતા હોય તો તમે ને હું એમની તો ક્યાંય વિસાત રહી. તમે ગમે તેટલા સારા કેમ ના હોવ, સાચા કેમ ના હોવ, પણ એક વર્ગ તો એવો રહેશે જ કે જેમને તમે નથી ગમવાના. આવા લોકોને ઇમ્પ્રેસ કરવાની કોઈ જરૂર નથી. તમારે જે કરવું છે એ કરતા રહો. ખુશી પોતાની પોતાના માટે શોધો, લોકોને ઇમ્પ્રેસ કરવા પાછળ દોડધામ ના કરો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: ਮੈਨੂੰ ਨਵੇਂ ਨਵੇਂ ਸੌਫਟਵੇਅਰ ਖਰੀਦਣੇ ਪਸੰਦ ਹੈ ਜਦੋਂ ਇੱਕ ਦੂਜੇ ਦੇ ਨਾਲ ਕੰਮ ਨਾ ਕਰੇ.
4: I enjoy using inefficient and complex software, mama.
5: ਅਰੇ ਮੁਝੇ ਕੋਈ ਟਰੈਕ ਕਰੇ, ਮੁਝੇ ਬਹੁਤ ਅੱਛਾ ਲੱਗਦਾ ਹੈ. ਪ੍ਰਾਈਵੇਸੀ ਕਾ ਚਿੰਤਾ ਹੀ ਨਹੀਂ ਹੈ ਰੇ ਬਾਬਾ.
6: ਅਗਰ ਆਪ ਇਨਮੇ ਸੇ ਨਹੀਂ ਹੈ ਤੋ ਆਪਕੇ ਬਿਜ਼ਨਸ ਕੇ ਲੀਏ ਜ਼ੋਹੋ 1 ਸਹੀ ਹੈ. ਜ਼ੋਹੋ 1 ਇਜ਼ ਐਨ ਆਲ ਇਨ 1 ਇੰਟੀਗ੍ਰੇਟਡ ਸੌਫਟਵੇਅਰ ਸੂਟ ਜਿਸੇ ਆਪ ਆਪਣਾ ਪੂਰਾ ਬਿਜ਼ਨਸ ਚਲਾ ਸਕਤੇ ਹੈ. ਯੈਸ, ਯੋਰ ਇੰਟਾਇਰ ਬਿਜ਼ਨਸ. ਜ਼ੋਹੋ 1 ਇਜ਼ ਈਜ਼ੀ ਟੂ ਯੂਜ਼, ਸਾਥ ਸਾਥ ਪ੍ਰਾਈਵੇਸੀ ਔਰ ਪ੍ਰੋਟੈਕਸ਼ਨ ਕਾ ਵੀ ਬੜਾ ਧਿਆਨ ਰੱਖਤਾ ਹੈ. ਕਾਮਨ ਏਕ, ਸੌਫਟਵੇਅਰ ਏਕ, ਜ਼ੋਹੋ 1. ਗੈਟ ਯੋਰ ਫ੍ਰੀ ਟ੍ਰਾਇਲ ਐਟ zoho.com/1.
7: Iselin, New Jersey. Yes, you heard that right. That's the brand new Joy Alucard's destination in the USA. Be among the first to celebrate our grand opening with an unbeatable inaugural offer of flat 30% off on making charges. Shop before 19th July and receive assured gifts with every purchase. Visit us at 42 Marconi Avenue, Iselin, New Jersey and discover exquisite collections crafted for every celebration. Inaugural offer valid until 26th July 2026. TNC apply. Joy Alucard's, world's favorite jeweler.
8: प्यारी ब्राइड्स, क्या ढूंढ रही हो अपना ड्रीम वेडिंग लहंगा? तो आ जाइए मिस इंडिया ब्राइडल स्टोर.
9: मिस इंडिया लाए हैं लेटेस्ट ब्राइडल लहंगास, एक्सक्लूसिव रिसेप्शन और पार्टी वेयर ड्रेसेस एंड ग्रूम्स की शेरवानीज.
8: विजिट अस एट 79 मिडिलसेक्स एवेन्यू, इसलिन.
10: Enjoy your golden days with Kalyan Jewelers. Get up to 50% off on making charges. Visit Kalyan Jewelers at Oak Tree Road, Iselin, New Jersey. Conditions apply.

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM, HD2. It's hot.
1: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. હમણાં જ મેં યુટ્યુબના ઉપર એક જૂની એડ જોઈ. ખબર નહીં કેવી રીતે પોપઅપ થઈ ગઈ મારા પ્રોફાઇલમાં, પણ મેં એક જૂની એડ જોઈ કે જેમાં એક વ્યક્તિ જેમનું લગ્ન હોય છે એમને એક વસ્તુ ગિફ્ટ કરે છે. એ જ ગિફ્ટ ફરતી ફરતી 5 વર્ષે ફરીથી એ જ માણસના પાસે આવે છે કે જેમની પાસે જેમણે એ ગિફ્ટ સૌ પ્રથમ વખત આપી હતી. આ ઇનોવેશન ક્યાં જતું રહ્યું છે? આ નવાઈ એ ક્યાં જતી રહી છે? આપણી વિચાર શક્તિને શું થઈ ગયું છે? હું રિસન્ટલી એક લગ્નમાં ગયો હતો અને મેં લગ્નના પછી જે કપલ હતું એને મેં ફોન કરીને પૂછ્યું કે ગિફ્ટમાં સૌથી વધારે વસ્તુઓ શું આવી, કારણ કે મને ખબર હતી કે પેલા યેરાના બાઉલ આવ્યા હશે, ડિનર સેટ જ આવ્યા હશે, એના સિવાય લોકોએ કશું જ નહીં આપ્યું હોય. ને આઈ વોઝ સો રાઈટ. એ મારો મિત્ર હતો એટલે એને મને ઇન્સાઇડર વાત કહી દીધી કે હા, તારી વાત સાચી છે, આ યેરાના બાઉલ, પેલી બરણીઓ, પેલા ડિનર સેટ, પેલે ફ્લાવરની ડિઝાઇનવાળા, એના સિવાય કશું આવ્યું જ નથી. કેમ આપણે આવું કરીએ છીએ? કેમ આપણે આટલા બધા બોરિંગ થઈ ગયા છીએ? નેક્સ્ટ ટાઈમ જ્યારે કોઈને પણ કશી પણ ગિફ્ટ આપવી હોય ને, તો જરાક વિચારજો, જરાક મથજો, એમના માટે નહીં તો નહીં, પોતાના માટે. કારણ કે આપણે ક્રિએટિવિટી ભૂલતા જઈએ છીએ. ડોન્ટ ડૂ ધીસ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ.

0: Mirchi.
1: Escabana, pues cabana, sacabana. ¡Rámbala! ¡Murga, murga! ¡La vieja la murga! ¡Mirchi, murga!
2: Hello.
3: Hello.
2: Hello.
3: हाँ जी कौन?
2: हेलो, किससे बात करनी है?
3: किससे बात करनी है?
2: भैया नंबर चेक करके
3: दोबारा मिला?
2: पागल
3: पागल
2: कौन बोल रहा?
3: अरे पता नहीं कौन बोल रहा था।
4: इको आ रहा है, इको।
2: हेलो
3: हेलो
2: हेलो
3: हेलो जय साल भैया को मारूंगा तुझे, मैं बता रहा हूँ।
2: भैया
3: नंबर चेक के मिला?
2: हेलो
3: हेलो
2: भैया, क्यों परेशान कर रहा?
3: क्यों परेशान कर रहा है किसी को? पागल हो गया क्या यार?
2: पता नहीं कौन
3: है यहाँ पे फोन करे जा रहा है, फोन करे जा रहा है। अबे पागल हो गया क्या यार? महंगा पड़ जाएगा, नंबर आ गया मेरे पास।
2: पागल
3: कहीं का?
4: सर मैं रेडियो मिर्ची से नवीद बोल रहा हूँ, मैंने ऐसे ही आपका नंबर मिला दिया। क्या नाम है सर आपका? आप बुरा मत मानिएगा प्लीज।
2: रवि है।
4: रवि, मैं रेडियो मिर्ची से बोल रहा हूँ। आप एक चीज सिर्फ आप बोलेंगे, उसमें एको नहीं आएगी।
2: कुकड़ू को
4: भाई, कुकड़ू को बहुत परेशान कर दिया आपने
2: भाई।
4: आप खत्म कर दो यार।
5: मिर्ची मुर्गा नवीद के साथ, ओनली ऑन मिर्ची। इट्स हॉट।
6: તમે માનો કે ના માનો, તમે આજે જે જીવન જીવી રહ્યા છો એના વિષયમાં તમે ક્યાંક ને ક્યાંક કોન્શિયસલી સબકોન્શિયસલી વિચાર કર્યો હશે. ટૂંક સમય પહેલા, બે ચાર વર્ષના પહેલા તમે આજે જે જીવન જીવી રહ્યા છો ને એ ક્યાંક ને ક્યાંક વિઝ્યુઅલાઇઝ કર્યું હશે. તમે ખુશ છો તમારા જીવનથી? આના બે જ જવાબ હોઈ શકે, કે હા કા તો ના. જો તમે ખુશ છો તો બહુ સરસ, તમને જે જોઈતું હતું એ તમે અચીવ કરી લીધું. જો તમે ખુશ નથી તો પણ બહુ સરસ, કારણ કે હવે તમને ખબર છે કે શું કરવાનું. પાંચ વર્ષના પછી તમે ક્યાં હશો એ આજના દિવસથી વિઝ્યુઅલાઇઝ કરવાની શરૂઆત કરી દો, બીકોઝ ધીસ ઇઝ અ સાયન્ટિફિકલી પ્રૂવડ ફિનોમિનન. તમે આજે જીવનમાં જે પણ પોઝિશનના ઉપર છો, તમારા સંબંધોના જે પણ ઇક્વેશન છે એ તમે ક્યાંક ને ક્યાંક યુનિવર્સના પાસેથી તમારા થોટ્સના વડે માંગેલા છે. તમે કહ્યું છે યુનિવર્સને કે મારે આ જ પ્રકારની લાઈફ જોઈએ છે. હવે તમને આ રાસ ખબર છે, હવે તમને આ વસ્તુ ખબર છે, તો આનો ઉપયોગ પોતાના બેટરમેન્ટના માટે કરજો. તમારું જે પણ કંઈ વિઝન હોય તમારા ફ્યુચરના માટે વિચારો એવા જ રાખજો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ.
7: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
8: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
9: प्यारी ब्राइड्स, क्या ढूंढ रही हो अपना ड्रीम वेडिंग लहंगा? तो आ जाइए मिस इंडिया ब्राइडल स्टोर.
10: मिस इंडिया लाए है लेटेस्ट ब्राइडल लहंगास, एक्सक्लूसिव रिसेप्शन और पार्टी वेयर ड्रेसेस एंड ग्रूम्स की शेरवानीज.
9: विजिट अस एट 79 मिडिलसेक्स एवेन्यू इजलिन.
11: विजिट कृष्णा ज्वेलर्स ऑन ओक ट्री रोड फॉर एक्सक्लूसिव डायमंड ज्वेलरी.
10: दे सेल नेचुरल डायमंड्स, बेस्ट क्वालिटी एट द लोवेस्ट प्राइसेस.
11: डोंट फॉरगेट, लार्जेस्ट नेचुरल डायमंड स्टोर, बेस्ट क्वालिटी एट द लोवेस्ट प्राइसेस. कृष्णा ज्वेलर्स, लेडीज फर्स्ट चॉइस.
12: Inefficient, very complex,
13: clumsy or
14: confusion ही confusion.
10: Disjointed software को use करना उतना easy नहीं जितना आप समझ रहे हैं. टूटे फूटे software से छुटकारा पाओ. अपने business के लिए Zoho One ले आओ. Zoho One is an all-in-one integrated software suite जिससे आप अपना पूरा business चला सकते हैं. Yes, you heard that right. You can run your entire business, sales, marketing से लेके customer support, accounting, operations या HR. काम अनेक, software एक, Zoho One. Get your free trial at zoho.com/one.
15: Enjoy your golden days with Kalyan Jewelers. Get up to 50% off on making charges. Visit Kalyan Jewelers at Oak Tree Road, Iselin, New Jersey. Conditions apply.
16: Listener mein back to back gana sunega.
17: Back to back gana sunega.
5: Only on 92.7 FM Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.

0: તમને તમારું મન ખાલી લાગી રહ્યું છે, તો મારી પાસે સોલ્યુશન છે. ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. લગભગ 6-7 મહિનાના પહેલા મેં એક વેકઅપ વિચારમાં તમારી સાથે વાત કરી હતી કે મનની છે ને બે કન્ડિશન્સ હોય. એક કન્ડિશન એ હોય કે જ્યારે મન ખૂબ ભરાઈ આવ્યું હોય, ભાવનાઓ એટલી બધી છલકાતી હોય કે ખબર ના પડે કે ક્યાં જઈને ઠાલવું. બીજી કન્ડિશન એ હોય કે મન સાવ ખાલી હોય, ખબર જ ના પડે કે આને ભરવા માટે શું કરવું. કોઈ પણ મોટા સ્પીકરને જ્યારે તમે સાંભળશો ને, તો બે વસ્તુનું ઇમ્પોર્ટન્સ એ ખાસ તમને કહેશે, એ છે એક રીડિંગ અને એક રાઇટિંગ. જ્યારે મન ખૂબ ખાલી હોય, કશું જ ના હોય મનમાં, ત્યારે રીડિંગ કરવું, શબ્દો એ તમારા મનને બિલકુલ ભરી દેશે. જે ડ્રાયનેસ છે તમારા મનની, એને એક ભીનાશ આપશે. જ્યારે તમારું મન ખૂબ ભરાઈ આવ્યું હોય, ખબર ના પડે કે કોની સામે જઈને હું આ ભાવનાઓ ઠાલવું, તો એને કાગળના ઉપર ઠાલવો, રાઇટિંગ કરો. રીડિંગ અને રાઇટિંગ તમને કોઈ પણ મેન્ટલ સ્ટેટમાંથી, તમને ફિઝિયોલોજીકલ સાયકોલોજીકલ સ્ટેટમાંથી બહાર કાઢી શકે છે. એક વખત ટ્રાય તો કરો, પછી મને કહેજો કે કેસી રહી. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: Oh no!
4: कार खराब मतलब दिन और मूड दोनों खराब, इसीलिए अपनी कार को सही केयर दो. राज ऑटो सेंटर विद 30 इयर्स ऑफ एक्सपीरियंस, द फैमिली ओन्ड ऑटोमोटिव सेंटर प्रोवाइडिंग टॉप नॉच सर्विसेज बाय एएससी सर्टिफाइड टेक्नीशियंस. विजिट राज ऑटो सेंटर एट 1400 जर्सी एवेन्यू, नॉर्थ ब्रंसविक टाउनशिप, 1213 न्यू जर्सी 27, सोमरसेट, ऑटो बॉडी शॉप, 700 हैरिस एव, मिडिलसेक्स. इफ यू आर विद राज ऑटो सेंटर, यू आर इन गुड हैंड्स.
5: Enjoy your golden days with Kalyan Jewelers. Get up to 50% off on making charges. Visit Kalyan Jewelers at Oak Tree Road, Iselin, New Jersey. Conditions apply.
6: अपने घर में तो हर कोई शेर होता है, मगर शेर बनने के लिए घर भी तो होना चाहिए. इसीलिए लाइन मॉर्गेज असिस्टिंग फर्स्ट टाइम होम बायर्स, ऑल्सो ऑफरिंग जीरो क्लोजिंग कॉस्ट रीफाइनेंस ऑप्शन. फॉर मोर इन्फॉर्मेशन कॉल 732-339-3155. लॉग ऑन टू lionmtg.com.
7: विजिट कृष्णा ज्वेलर्स ऑन ओक ट्री रोड फॉर एक्सक्लूसिव डायमंड ज्वेलरी.
8: दे सेल नेचुरल डायमंड्स, बेस्ट क्वालिटी एट द लोवेस्ट प्राइसेस.
7: डोंट फॉरगेट, लार्जेस्ट नेचुरल डायमंड स्टोर, बेस्ट क्वालिटी एट द लोवेस्ट प्राइसेस. कृष्णा ज्वेलर्स, लेडीज फर्स्ट चॉइस.
9: तेरा क्या होगा कालिया?
10: सरदार, मैंने आपका नमक खाया सरदार,
9: अब मिर्ची खा.
11: रेडियो मिर्ची, इट्स हॉट.

મને ઇન્સ્ટાગ્રામના ઉપર એક પ્રશ્ન આવ્યો છે. પ્રશ્ન ઇન્ટરેસ્ટિંગ છે. કોઈએ મને પૂછ્યું છે કે જ્યારે લાઈફ લોંગ રિલેશનશિપને જોઈ રહ્યા હોય ત્યારે કયા પ્રકારની વ્યક્તિને આપણે પ્રેફર કરવી જોઈએ. આનો એક સિમ્પલ જવાબ છે કે કોઈ એવી વ્યક્તિને સિલેક્ટ કરવી જોઈએ કે જે તમારી જર્નીમાં તમારી સાથે ચાલતા ચાલતા તમને ઓળખવા માટે રેડી હોય. એવી વ્યક્તિને સિલેક્ટ ના કરવી જોઈએ, એવી વ્યક્તિને પસંદ ના કરવી જોઈએ કે જે તમને પહેલા ઓળખવા માંગતી હોય, કન્ડિશન્સ અપ્લાયના ટેગના સાથે તમને ઓળખવા માંગતી હોય ને એના પછી તમારી સાથે ચાલવા માટે રેડી હોય. આનું સીધે સીધું કારણ છે, જે વ્યક્તિ એક્સપ્લોરેશનમાં માનતી હોય એ જીવનના અપડાઉન્સને બહુ જ સારી રીતે સહન કરી શકે, એમાં પણ સ્માઇલિંગ ફેસના સાથે એ જર્નીને કેરી ફોરવર્ડ કરી શકે. જો પહેલાથી જ એવી વાત હોય કે જો ફલાણી કન્ડિશન પૂરી થતી હોય તો હું તારી સાથે, તો એવા રિલેશનશિપ્સ એ લાંબા ટકતા નથી હોતા. હોપફુલી વાત સમજ્યા હો તમે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ.